0: ખૂણ ઢોસ આર ભોતાઈ પ્યારો હતો, આછો મોટો તાજો મસ્ત હતો. મારે બેકી ખબર સુનતાઈ પોપા ભાઈ માડ્યાડે દે દે કે રોન લાગી. અરે હાય, અરે મોરે ઢોસર, તુમ ચલ બસે, મોય તો તુમ પ્રાણન સે પ્યારે હતે. હે ભગવાન, તુમને જો કા કરો. અરે રામ રે, ઢોસર ચલે ગયે તુમ તો. સુભૈયા હરે હરે જા, ખબર રાજ મહેલ કે કરતા કામદારનો નગર ભરી મે ફેલ ગઈ. રાજભવન મે ગમી હો જાવે સે ઘેરાઉ શોક જાગાઉ. બડે બડે હા કમ વજીર ઉમરાવ ગમી મનાવે પોપા ભાઈ કી બકરી મે આઉં લાગે. ઢોસા રે આય કો ઈ કો કો ખો પતોય ને હતો.
1: અબ મનન ખાન કો ખ્યાલ જો રાઓ કે ઉ રાજ વંશાઈ કો કોનો રિશ્તેદાર આઈ હુએ.
2: હા,
1: રાજ ઘરાને મે ગમી હોય ઓર મંત્રી મૂછે ને મોડાવે.
2: હો સકત
1: જો કહું હો સકત તો મંત્રી જુને આપની મૂછે મોડવાઈ તો સવાઈ કરતા કામદાર ને સોઈ આપની આપની મૂછે મોડા ડારી. રાજા કો સોઈ આપની મૂછે મોડવાને પરી.
3: મંત્રીજી.
4: જી સરકાર.
3: પોપા ભાઈ કે તે ગમી ભાઈ હે.
4: હાઉ ભાઈ, ઢોસર મર ગયા, ઉનકી કોઈ રિશ્તેદાર.
3: હાઉ તો ચલ કે બેઠ જાઓ ચાહીએ.
4: હાઉ સરકાર, ચલવું તો ચાહીએ.
3: ચલો ચલત.
1: સુભૈયા મંત્રી ને રાજા ને સવરે ઉનકે પીછો પીછો રાજા સાહેબ હરે સવરે જને પોપા ભાઈ કી બખરી મે પહોંચે. સો ઉનને પોપા ભાઈ સે મૂજી.
4: રાજાજુ એસી ચલે આવે છે. હા એસી જા, જઈયા પોપા ભાઈ કી બકરી તો આજ મિલ તો લેવો ને પોપા ભાઈ સે ચિનાર કર લેવો.
3: પોપા રાની, બડો દુખ ભાવ સુન કે બે જે તો બતાઓ કે ઢોસર તુમાઉ કુ આય તો.
1: અરે મોરે રામ, ચલે ગયે મોરો પ્યારો ઢોસર, મોય છોડ કે ચલે ગયે રે.
3: અરે અબ દુખ કાય જ્યાદા મના રહી હો. અરે અબ જોન વેદના મે લખો ઉતરત તો નૈયા પોપા રાની. ધીર ધરો ધીર ધરો.
1: અરે મોરે રામ, છોડ કે ચલે ગયે.
3: અરે ઉકી ઉતઈ દિના કી ઉમર રહી પે જા તો મોય બતાઓ કે ઠોસર આય કો. મોય પતા હી નૈયા તુમ રોય જા રહી હો. કો આય ઠોસર.
1: અરે મે કા બતાઉ.
3: અરે તુમને બતાહો તો કોન બતા હે.
1: અરે મોરો પ્યારો ઢોસર મર ગયો હે.
3: અરે કો રહો જા તો કછુ બકો.
1: આય નૈયા મે કા કરુ, ઉ કી સુરત કરે છે તો મોરી છાતી વટી જાતે.
3: અરે ધીર ધર કે બતા દો કી રહો કોન વો તુમરો.
1: મોય મહિનારી મે છોડ ગયે રે. અરે મારો ઢોસર.
3: અરે ગમ ખાઓ પોપા રાની, ગમ ખાઓ. કોની ખા તો કોઈ ટાર નહીં સકત. જી કરો કરો ઓર બતાઓ મોય.
1: અરે અરે મોરે રામજી, મોરે દાદા કે ઘરે 20-25 ગદાતે.
3: કાતે? અરે દાદા કે તે કાતે તોરે.
1: મોરે દાદા કે ઘરે 20-25 ગદા રહેતે.
3: હા,
1: નહીં મે સે સબસે પ્યારો ગદા તો મોરે ઢોસર.
3: હા ધાત તેરી કી.
5: તો ભૈયા એસો હે કે આદા ધુંદ કે રાજ મે
6: ગદા પધરી ખાય.
5: કા સમજે હે. સો હતી કે સાસો
6: પૂરી.